સમાધિ અંદર ગાવન તુતનો સાધ બીજારે ગાવન તુતનો જતી સતી સંતોખી ગાવન તુતનો વીર કરારે ગાવન તુતનો પંડત પડન રખી સર જોગ જોગ વેદા નાલે ગાવન તુતનો મોહણિયા માન મોહન સ્વર્ગ મશ પયાલે